0: आकाशवाणी समाचार हेमांगिनी सोनारा वांचे छे। सर्वप्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदीए आंध्रप्रदेशमां अल्लूरी सीताराम राजू हवाई मथकनું ઉદઘાટન કર્યું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026ને મંજૂરી આપી। ઓરિસ્સામાં પૂરની સ્થિતિ ગંભીર, ગુજરાતમાં પણ ભારે વરસાદ। પ્રધાનમંત્રીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાને રજત ચંદ્રક અને યશવીર સિંહને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા। 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો અને જુલાઈ મહિનામાં જીએસટી કલેક્શન નોંધપાત્ર રીતે વધીને 2,11,205 કરોડ રૂપિયા થયું। જુલાઈ 2025ની સરખામણીમાં 15% વધારો। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના ભોગાપુરમ ખાતે ગ્રીનફિલ્ડ અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું ઉદઘાટન કર્યું। પ્રધાનમંત્રીનું સ્વાગત આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર, મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને અન્ય મહાનુભાવોએ કર્યું। શ્રી મોદીએ પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું અને ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું। તેમણે એરપોર્ટની અત્યાધુનિક મુસાફરો સુવિધાઓની પણ સમીક્ષા કરી અને અધિકારીઓએ તેમને તેની ડિઝાઇન, અદ્યતન ટેકનોલોજી અને ઉડ્ડયન કેન્દ્ર તરીકે ભવિષ્યના વિસ્તરણ વિશે માહિતી આપી। પ્રધાનમંત્રીએ 13,500થી વધુ આદિવાસી મહિલાઓ દ્વારા રજૂ કરાયેલ પરંપરાગત થીમસા નૃત્ય પણ નિહાળ્યું। ત્યારબાદ તેઓ જાહેર સભા સ્થળ તરફ ગયા, જ્યાં તેઓ અનેક મુખ્ય માળખાકીય પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે। તેમણે સભાને સંબોધિત કરી। આંધ્રપ્રદેશ બાદ આજે પ્રધાનમંત્રી કર્ણાટકના મૈસુરુ ખાતે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેકા સ્મારકનું ઉદઘાટન કરશે। આ સ્મારક 1892માં ભારતના મહાન આધ્યાત્મિક નેતાઓમાંના એક સ્વામી વિવેકાનંદની મૈસુરુની ઐતિહાસિક મુલાકાતની યાદમાં ઉજવવામાં આવે છે, જ્યાં તેઓ મૈસુરના દિવાન સર કે શેષાદ્રી અય્યરને મળ્યા હતા અને શિકાગોમાં ધર્મ સંસદમાં ભાગ લેવા માટે અમેરિકાની યાત્રા માટે મહારાજા શ્રી ચામરાજેન્દ્ર વાડિયર પાસેથી નાણાકીય સહાય મેળવી હતી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026ને મંજૂરી આપી છે। આ વિધેયક ગુરૂવારે સંસદમાં પસાર થયું હતું, જેનો ઉદ્દેશ કડક દંડની જોગવાઈ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરીને જાહેર પરીક્ષાઓમાં અન્યાયી પ્રથાઓને રોકવાનો છે। આ વિધેયક દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યના રક્ષણ માટે એક મજબૂત કાયદાકીય માળખા હેઠળ પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા, ન્યાય અને અખંડિતતાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો છે। આ કાયદામાં ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ છે, જેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકત જપ્ત કરવા જેવી સખત સજાનો સમાવેશ થાય છે। આ કાયદામાં પોલીસ દ્વારા માહિતી દાખલ કર્યાની તારીખથી 2 મહિનાની અંદર ગુનાઓની તપાસ પૂર્ણ કરવામાં આવે, જ્યારે ચાર્જશીટ દાખલ થયાની તારીખથી 3 મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરવામાં આવે તેવી જોગવાઈ છે। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાયા બાદ આજે હવામાન વિભાગે મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ સહિતના 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 149 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં 62,000 કરતાં વધુ લોકોનું સ્થળાંતર અને 9,000 કરતાં વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે। આર્મીની 6, એનડીઆરએફની 17 અને એસડીઆરએફની ટુકડીઓ બચાવ અને રાહત કામગીરી કરી રહી છે। રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 64% કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે। ઓડિશામાં પૂરની સ્થિતિ ગંભીર છે। રાજ્યમાં અનેક નદીઓ છલકાઈ રહી છે અને સેંકડો ગામડાઓ ડૂબી ગયા છે। મુખ્યમંત્રી મોહન ચરણ માઝી આજે ભદ્રક, બાલાસોર, જાજપુર અને કેઉંઝર સહિત પૂરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ સર્વેક્ષણ કરશે। તેઓ વરિષ્ઠ અધિકારીઓ સાથે રાહત બચાવ અને પુનર્વસન પ્રયાસોની પણ સમીક્ષા કરશે। હીરાકુડ જળાશયમાં પાણીનું સ્તર 625 ફૂટથી વધુ વધવાથી 22 દરવાજા ખોલવામાં આવ્યા છે। બેતરણી, દેવી અને ભાર્ગવી નદીઓમાં પાણીનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે, જ્યારે સાલંદી અને કુશભદ્ર નદીઓમાં પાણીનું સ્તર વધી રહ્યું છે। કેરળમાં ભારે વરસાદ સતત ચાલુ છે। રાજ્યના 14માંથી 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બાકીના 3 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગઈકાલ સાંજથી સતત વરસાદને કારણે રાજ્યમાં વ્યાપક પાણી ભરાઈ ગયા છે અને 9 જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે। પલક્કડમાં મંગલમ ડેમ અને તિરુવનંતપુરમમાં નૈયર અને અરુવિકારા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારી પર 2 દિવસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, દરિયાકાંઠાના કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, કોંકણ, ગોવા, કેરળ અને માહેમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન, બિહાર, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ અને ઉત્તર પૂર્વના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન ગુજરાત, છત્તીસગઢ, વિદર્ભ, આસામ અને ત્રિપુરામાં વીજળી સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં નીરજ ચોપરાને રજત ચંદ્રક જીતવા બદલ અને યશવીર સિંહને મેન્સ જેવલિન થ્રોમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ ફરી એકવાર નોંધપાત્ર સુસંગતતા, સંયમ અને રમતગમતની ભાવના દર્શાવવા બદલ નીરજ ચોપરાની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સિદ્ધિઓ દરેક ભારતીયને ગર્વ કરાવે છે. યશવીર સિંહને અભિનંદન આપતા શ્રી મોદીએ કહ્યું કે યુવા ખેલાડીએ પ્રભાવશાળી થ્રો કર્યો જે તેમના ઉત્સાહ અને સમર્પણને પ્રતિબિંબિત કરે. વિદેશ મંત્રાલયમાં આર્થિક સંબંધોના સચિવ સુધાકર દાલેલાએ બેનિન પ્રજાસત્તાકના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે શ્રી દાલેલાએ ભારત અને બેનિન વચ્ચે મજબૂત સંબંધો બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. ચૂંટણી પંચે તેલંગાણામાં મતદાર યાદીના ખાસ સઘન સુધારા માટેના સમયપત્રકમાં સુધારો કર્યો છે. બુથ સ્તરના અધિકારીઓ 10 ઓગસ્ટ સુધી ઘરે ઘરે જઈને ચકાસણી કરશે. મતદાન મથકોનું પુનર્ગઠન અને પુનઃ વ્યવસ્થાપન પણ આ તારીખ સુધીમાં પૂર્ણ થશે. ચૂંટણી પંચે જણાવ્યું કે મતદાર યાદીનો ડ્રાફ્ટ હવે 17 ઓગસ્ટના રોજ પ્રકાશિત કરવામાં આવશે. દાવાઓ અને વાંધા દાખલ કરવાનો સમયગાળો 17 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર સુધીનો રહેશે, જેનો નિકાલ 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થશે. અંતિમ મતદાર યાદી 19 ઓક્ટોબરના રોજ પ્રકાશિત કરવામાં આવશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ભાવ ઘટાડા પછી દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો નવો ભાવ 2738 રૂપિયા થશે. કોલકાતામાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 2852 પૈસા, મુંબઈમાં 2651 રૂપિયા 50 પૈસા અને ચેન્નઈમાં 2906 રૂપિયા છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા અનુસાર કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા ભાવ આજથી અમલમાં આવ્યા છે. આ નિર્ણય રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ અને ખાદ્ય અને પીણાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રાહત આપશે. જમ્મુ અને કાશ્મીરમાં કુલગામ જિલ્લાના કેલમ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા બીજા મજૂરનું આજે સવારે મોત થયું છે, જેનાથી મૃત્યુઆંક 2 થયો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે શ્રીનગરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઘાયલ મજૂરનું મોત થયું હતું. ઇંટના ભઠ્ઠામાં કામ કરતા 2 મજૂરો પર ગઈકાલે સાંજે અજાણ્યા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ તરત જ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને આતંકવાદીઓને શોધવા માટે મોટા પાયે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ મૃતકોના નજીકના સંબંધીઓને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઉપરાંત કુલગામ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 6 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવશે. ગયા મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શનમાં નોંધપાત્ર વધારો થયો હતો અને તે 2,11,205 કરોડ રૂપિયા થયું હતું, જે જુલાઈ 2025માં 1,83,065 કરોડ રૂપિયા હતું. તેનાથી 15.4% વધારો દર્શાવે છે. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા હંગામી ડેટા અનુસાર કુલ સ્થાનિક GST આવક 1,44,695 કરોડ રૂપિયા રહી છે, જે એક વર્ષ પહેલા કરતાં 10.1% વધુ છે. આયાતમાંથી GST કલેક્શન 28.8% વધ્યું છે. આજે ઉત્તર જાપાનમાં આઓમોરી પ્રાંત નજીક 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જાપાન હવામાન એજન્સીએ અહેવાલ આપ્યો કે ભૂકંપ 80 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો, જોકે સુનામીનો કોઈ ભય નથી. મંગળવારે કુમામોટો પ્રાંતમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ આ ભૂકંપ આવ્યો હતો. તે ભૂકંપની મહત્તમ તીવ્રતા 7 હતી. તે ભૂકંપથી સમગ્ર પ્રાંતમાં વ્યાપક વિનાશ થયો છે. તેનો મૃત્યુઆંક વધીને 35 થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં અલ્લુરી સીતારામ રાજુ વિમાન મથકનું ઉદઘાટન કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026ને મંજૂરી આપી. ઓરિસ્સામાં પૂરની સ્થિતિ ગંભીર, ગુજરાતમાં પણ ભારે વરસાદ. પ્રધાનમંત્રીએ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાને રજત ચંદ્રક અને યશવીર સિંહને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો અને જુલાઈ મહિનામાં જીએસટી કલેક્શન નોંધપાત્ર રીતે વધીને 2,11,205 કરોડ રૂપિયા થયું. જુલાઈ 2025ની સરખામણીમાં 15% વધારો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી મુંબઈ.

આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ ગીત ગુર્જરી, અને ગીત ગુર્જરી કાર્યક્રમમાં આજે આપની સાથે છે તરુલતા કરોડિયા. તમામ મિત્રોને તરુલતા કરોડિયાના સહસ્તે નમસ્કાર અને પ્રણામ.

आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी। मित्रों, एक बार कोईए वरसाद ने पूछ्यो, तारी उम्र केटली? वरसादे खूब सरस जवाब आप्यो। एणे कह्युं, मने जोईने जो कोईने कागळनी होळी बनावी तरवानुं मूकवानुं मन थाय, पाणीमां छपछप्या करवानुं मन थाय, मात्र मने जोईने ज कोई खिल खिलाट हसी पड़े, नाचवा मांडे, कूदवा मांडे, वरसाद मां भींजावा मांडे, तो समझी लेवानुं के हुं नानुं बाळक छुं। एटले के मारी उमर 3 થી 10 વર્ષની છે। હવે વરસાદ પડતો હોય અને પડતા વરસાદને જોઈને કોઈને કવિતા સ્ફુરે ને, તો સમજી લેવાનું ઉંમર 14 થી 16 વર્ષની। પ્રેમમાં પડ્યા છે, મળવાની તાલાવેલી છે, મુશળધાર વરસાદ છે, હાથમાં છત્રી છે, પણ છતાંય ખોલવાનું ભાન નથી। જો આવું થાય ને તો સમજવું 16 થી 18 વર્ષ મારી ઉંમર। અને વરસાદ પડતો હોય અને તરત જ વરસાદી પિકનિક પર જવાનું મન થાય, હરવા ફરવાનું મન થાય, ટ્રેકિંગ પર જવાનું મન થાય, અને પાણીના ધોધના નીચે મુક્તપણે નાહવાનું મન થાય ને, તો સમજી લેવાનું કે મારી ઉંમર છે 18 થી 24 વર્ષ। વરસાદ પડતો હોય અને ઘરે ગજરો લઈ જવાનું મન થાય ને, તો સમજી લેવું 30 વર્ષ મારી ઉંમર છે। વરસાદ પડતો હોય અને એવું થાય ક્યાંય નથી જવું, ક્યાંય નથી નીકળવું, બસ ઘરમાં બેઠા રહીએ, ગરમા ગરમ ભજીયાની સાથે ગરમા ગરમ ચાય માણીએ, તો સમજી લેવાનું ઉંમર છે 40 થી 45 વર્ષ। અરે બહુ વરસાદ પડે છે, બહાર ના નીકળ, અરે ભીંજાતો નહીં, શરદી થઈ જશે, ઉધરસ થશે, તાવ આવશે, બીમાર પડીશ, આવી ચિંતા થવા લાગે ને, તો સમજવું 55ની ઉપર। અરે ભાઈ, મેં તારી ઉંમર પૂછી હતી, એ જ તો કહ્યું મેં, તમે જે રીતે મને માણો, જે ઉંમર પ્રમાણે માણો, એ જ મારી ઉંમર।

એટલે આ નામ જરૂરી પણ ખરા, કારણ કે રમેશે ગુનો કર્યો હોય અને નામ જ ન હોય અને સુરેશને સજા મળી જાય તો કેમ ચાલે? એટલે નામ હોવું ખૂબ જરૂરી છે, ભલે લોકો કહેતા કે નામ મેં ક્યાં રખા હૈ. મિત્રો, શું આપને એવું લાગે છે કે જ્યારે પણ ચક્રવાત તોફાન આવે છે ત્યારે એ તોફાનને કોઈકને કોઈક નામ આપવામાં આવતું હોય છે? તો જેમ આપણા બધાના નામ છે એટલે જ એવું નક્કી થયું છે કે ચક્રવાત તોફાનને પણ કોઈ નામ આપવું જોઈએ, અને એટલે કોઈ પણ તોફાનને કોઈ પણ નામ આપી દીધું છે. અને નામ ખૂબ ઇન્ટરેસ્ટિંગ હોય છે, નામ સાંભળીને આમ મજા આવી જાય. ભલે તોફાન ભારી હોય, તોફાન ઘણું બધું આપણને મુસીબતમાં મૂકી દે, ઘણી જાનહાનિ અને માલહાનિ કરતું હોય, પરંતુ એના નામ સરસ હોય છે. તો આપને શું લાગે છે કે આ ચક્રવાત તોફાનોને કેમ નામ આપવામાં આવે છે, આ વાવાઝોડાને કેમ નામ આપવામાં આવે છે? શાળામાં જો કોઈ બાળક તોફાની હોય અને આવે તો આપણે કહીએ કે વાવાઝોડું આવ્યું, તોફાની આવ્યું. ઇવન આપણા મોબાઈલમાં જ્યારે આપણે નામ સેવ કરતા હોઈએ કોઈકના, અને કોઈ વાવાઝોડા તોફાની જેવો હોય તો આપણે એનું નામ વાવાઝોડું તરીકે પણ સેવ કરતા હોઈએ છીએ. તો આપને શું લાગે છે કે ચક્રવાત તોફાનોને નામ આપવાની શું જરૂર પડી, કેમ જરૂર પડી? ફોન કરો ને જણાવો. નંબર છે 0224515414, 0224515415.

મિત્રો, મારો પ્રશ્ન હતો કે ચક્રવાત, તોફાનો કે વાવાઝોડાને નામ આપવાની કેમ જરૂર પડી? તો એકવાર એવું બન્યું કે મહા અને કયાર આ બંને તોફાનો, બંને વાવાઝોડા એક સાથે આવ્યા. એટલે પહેલાં મહા તોફાન આવવાની આગાહી થઈ અને ત્યારે જ દરિયામાં કયાર આ નામનું તોફાન સક્રિય થયું. હવે લોકોને માહિતગાર કરવા હોય તો કઈ રીતે માહિતી અપાય કે કેટલી ગતિથી પવન ફૂંકાશે, ક્યાં ફૂંકાશે, રેડ અલર્ટ છે, યલો અલર્ટ છે, ઓરેન્જ અલર્ટ છે, કેટલું નુકસાન થશે, દરિયા કિનારા પર કઈ રીતે લોકોને ખસેડવા, આ બધી જ માહિતી આપવી પડતી હોય છે. અને આ બધી માહિતી આપવા માટે આ તોફાનોને નામ આપવાનું જરૂરી બન્યું અને ભારત સરકારે એમાં આગેવાની લીધી. વર્લ્ડ મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે એવું નક્કી કર્યું કે 2000ની સાલમાં હિન્દ મહાસાગરમાં જે દેશો આવે છે એ દેશો આ તોફાનોને સ્ત્રીઓ, પુરુષો, પક્ષી, પ્રાણી, વૃક્ષો અને ફૂલો પરથી નામ આપે અને એ રીતે વાવાઝોડાને નામ આપવા માંડ્યા. હવે કઈ રીતે, કેવા કેવા નામો મળ્યા, કયા કયા દેશો હતા, બધાની વાતો કરીએ આ ગીત બાદ.

મિત્રો, 64 નામોની યાદી તૈયાર થઈ અને નક્કી થઈ ગયું કે એક પછી એક જેમ જેમ વાવાઝોડું આવતું જાય તેમ તેમ એક એક નામ આપતા જવાનું. એટલે વાવાઝોડું આવે એ પહેલાં જ એ વાવાઝોડાનું નામ શું આપવું ને એ નક્કી થઈ ગયું હોય. એટલે 2004માં જ્યારે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડું આવ્યું ગુજરાત અને પાકિસ્તાનની બોર્ડર પાસે, ત્યારે એને બાંગ્લાદેશે આપેલું પહેલું નામ આપવામાં આવ્યું ઓનિલ. અને શ્રીલંકામાં નવેમ્બરમાં જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે ભારતનો વારો હતો અને એ વાવાઝોડાને નામ આપવામાં આવ્યું અગ્નિ. હવે આ જે 64 નામોની યાદી હતી એ 2019માં તો પૂરી થઈ ગઈ. હવે શું કરવાનું? કારણ કે હવે 2020 માટે માત્ર એક નામ બચ્યું હતું. 2020 પછી જે વાવાઝોડા આવશે એનું શું કરવાનું, કયા નામો આપીએ? ત્યારે 2020માં ફરી પાછા ભારત મોસમ વિજ્ઞાન વિભાગે આગેવાની લીધી અને એમણે પહેલાં 8 દેશો હતા એમાં બીજા નવા 5 દેશોને જોડ્યા, એટલે દેશ થયા હવે 13. અને આ 13 દેશોને

તેર તેર નામો આપવાનું કહ્યું. એટલે જે યાદી બની એ હતી 169 અને ત્યારબાદ નક્કી થયું કે હવે આ 169 નામોની યાદી આવનારા વાવાઝોડાને આપવામાં આવે.